0: ડી નદી ઓર કમાંડા હલકારી નહેરા માએ પાણી છોડ્યો ગયો. ઇનસુ કાસ્કારારો કરીબ 20 વરસ લંબો ઇંતજાર પૂરો ભ્યો. આ બે વાને સિંચાઈ ખાતર પાણી મુહૈયા વહે સકેલા. ઇન મોકે વ્યા કાર્યક્રમમાં જલ સંસાધન મંત્રી સુરેશ સિંઘ રાવત ઓર જિલ્લા પ્રભારી મંત્રી જવાહરસિંહ બેડમ દોનું ભી પીડીએન આધારિત લિફ્ટ પરિયોજનામાં ઓર ગુડલા લિફ્ટ યોજનારી નીવ રાખી. ઇન મોકે જલ સંસાધન મંત્રી શ્રી રાવત કહ્યા કે ઇનસુ સિંચાઈ વ્યવસ્થા મજબૂત વહેલા ઓર ખેતર આકાશકારાને ફાયદો વહેલા.
1: નિશ્ચિત રૂપે અમારો જો પાંચમો બાંધ હૈ ઇસપે લાખો લોકો કી આસ્થા હૈ, કઈ લોકો કે આજીવિકા કા ઉપાર્જન કા એક સાધન હૈ, તો નિશ્ચિત રૂપે પાંચ નદીઓ કે ઇસ સંગમ ઓર તીર્થ સ્થલી પર્યટક કે રૂપ મે ભી વિકસિત હમ કરેંગે. તો આજ યે 61 કરોડ કી પરિયોજના આજ હમને ઇસકા શિલાન્યાસ કિયા ઓર મેરે વિભાગ કે અધિકારી ઇન્જિનિયર્સ કો મેને ડાયરેક્શન દિયે કી તય સીમા પે પૂરી હો ઓર ગુણવત્તા સે પૂરી હો ઓર સભી પક્ષો ને શાંતિપૂર્ણ તરીકે સે હમારા સહયોગ કિયા. મે
0: ધ્યાનયોગ્ય હૈ કે પાંચના બાંદરા પાણીરા બંટવારા બાબત લંબા ટેમો કમાન્ડ ઓર ગેર કમાન્ડ હલકારા કિસાનારે બીચ વિવાદ ચાલ રહ્યો હો, જેને લેર દોનુ પક્ષ આંદોલન ભી કર્યા. રાજ્ય સરકાર દોનુ પક્ષારા નુમાયંદા સુ બાતચીત કર આપસી સહમતિ સુ સમજોતો કરવાયો. સમાચાર આપ આકાશવાણી રાજ્યપુર અજમેર કેન્દ્ર હું સુન રહ્યા હો. પોલીસ મહાનિદેશક રાજીવ શર્મા આ જયપુરમાં પ્રેસ વાર્તા કર પોલીસ ઉપલબ્ધિયા બતાઈ વણા કહ્યા કે પ્રદેશમાં ગંભીર અપરાધામાં 4% સુ બત્તીરી કમી આઈ હૈ. વટીને પેપર લીક માફિયા માથે કડી કાર્યવાહી, નશા તસ્કર ઓર સમૂહમાં કર્યા ગયા અપરાધ રે ખિલાફ કરોડો અભિયાન પ્રદેશની પોલીસને નહી પછાણ દી હૈ. રાજસ્થાન પોલીસ અકાદમીમાં ભી ઇન પ્રેસ વાર્તામાં પોલીસ મહાનિદેશક પોલીસ કાર્યપ્રણાલીરો લારલા 6 મિનારો લખો જખો પેશ કર્યો હૈ. મના કયા કે અપરાધરી મદદસુ સંપત્તિ ઇકઠ્ઠી કરવાવાળાને માલી ફાયદાસુ વંચિત કરવાની કોશિશ તેજ કરી જારી હૈ. સાયબર ધોકાધડી ઓર નાર્કોટિક્સ રો જિક્ર કરતા થકા પોલીસ મહાનિદેશક ઇન હલકારી ચુનૌતીને દેખતા થકા ઓર તેજી સુ કામ કરવાની જરૂરત બતાઈ. વે કયા કે ઇન ખાતર સ્માર્ટ પોલીસિંગ માટે જોર દિયો જાવેલા. ડીજીપી બતાયા કે મહિલા સુરક્ષા સુ જુડિયા મામલામાં જાંચ ને તેજ કર્યો ગયો હૈ. પોક્સોર તહેત દર્જ પ્રકરણામાં પોલીસ રી જાંચ રી મિયાદ 78 દિન સુ ઘટાર 51 દિન ઓર દુષ્કર્મ રા મામલામાં 81 દિન સુ ઘટાર 52 દિન રહેગી હૈ. મના બતાયા કે સાયબર અપરાધારી રોકથામ ઓર પીડિતાને બેગી રાહત દેવા ખાતર બત્તી ઓર પ્રભાવી કાર્યવાહી કરી જારી હૈ.
2: મહિલા સુરક્ષા માનનીય મુખ્યમંત્રીજી કી એક બડી પ્રાથમિકતા રહી હૈ. ઉસમે ઓર અધિક કાર્ય કરને કી દ્રષ્ટિ સે હમ સબસે પહેલે જયપુર શહેર મે એક સર્વેક્ષણ કરાયેંગે મહિલા સુરક્ષા કો લેકે ઓર ઉસકે આધાર પે જહાં પે હમે ઓર અધિક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરની હોગી ઉસકો હમ કરેંગે. સાથ હી સાથ ઇસી તરહ કા સમાન કાર્યવાહી અન્ય બડે શહેરો સે પ્રારંભ કરકે હમ હર ડિસ્ટ્રિક્ટ મે અપને પોલીસ અધિક્ષક ગણો કે માધ્યમ સે કરાના ચાહેંગે.

0: ના વિચારથી જોડ્યા જાવેલા ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જયંતિ મોકે પ્રદેશમાં કઈ ટોળા માટે પૌધા લગાયા ગયા ઓર પુષ્પાંજલિ કાર્યક્રમ રાખ્યા ગયા. પૂર્વી ભારત હવામાના કમ દબાવ સુ રાજ્યના પૂર્વી હિસ્સામાં આવતા 4-5 દિન તાય માનસૂન સક્રિય રહી શકે હૈ. ઇન દૌરાન વત્તા હલકામાં હલકી સુ મધ્યમ ઓર કટે કટે ભારી મેઘ બરસ શકે હૈ. 9 જુલાઈ તાય ઉદયપુર ઓર કોટા સંભાગ રે આરે સારે રા હલકામાં કટે કટે ભારી સુ ઘણી ભારી બરસાત રહી શકે હૈ. મોસમ મહેકમા રે મુજબ આજ અજમેર ભરતપુર બીકાનેર જોધપુર ઓર જયપુર સંભાગના કુછ એક હિસ્સામાં ગરજ રે સાકે તેજ બારિશ રહી શકે હૈ. બઠીને જોધપુર ઓર બીકાનેર સંભાગમાં ભી આવતા 2 દિનામાં કુછ એક હલકામાં ભારી મેં બરસવાના આસાર હૈ. મહેકમો કાલ તેજ હવામાં ઓર ગરજ ચમક રહે સાગે 13 જિલ્લામાં બરસાત રો ઓરેન્જ ઓર 20 જિલ્લામાં યલો અલર્ટ બતાયો. ઇન બીચ આજ તેજ ગરમી ઓર ઉમસ રહે પછી બાલોતરામાં ચોખો મેં બરસ્યો. જેસલમેર બાડમેર જિલ્લારા શિવ ઓર ચહોટનમાં ભી ધૂલભરી આંધી ચાલી ઓર કઈ ઇલાકામાં તેજ પાણી બરસ્યો. जालोर रा आहोर सैला भीनमाल बागोड़ा माए तेज हवा वाले सागे रिमझिम में बरसियो. झुंझुनू माए भी तेज हवा वाले सागे चित्रायु में बरसियो. वठे नेपाली और राजसमंद जिला रा कुंभलगढ़ माए भी करीब 1 घंटा मूसलाधार में बरसियो. जून महीना सु हाल तय बीकानेर चूरू और डीडवाना कुचामन माए भी में बरसियो. वठे ने 10 जिला माए 18 और सामान्य और 10 जिला माए सामान्य कम पानी बरसियो. प्रदेश का छोटा बड़ा 693 बांधा माए सु 394 माए टेम थोड़ा टेम माए पानी भरियो. वठे ने 5 बांध माए थोड़ो पानी भरियो है. આજ વિશ્વ જુનોરિસ દિવસ છે. ઓદિન જિનાવરાસુ મિનખામાં ફેલવાવાળી સંક્રામક બીમારીયારા ખતરા ઓર ઉનસુ સાવચેતી બરસબા ઓર જાગ જગાબારા લગસુ મનાયો જાવે હૈ. જુનોટિક બીમારીયા જન સ્વાસ્થ્ય જિનાવરાઈ સેહત ઓર વૈશ્વિક સ્વાસ્થ્ય સુરક્ષા ખાતર બડો ખતરો હૈ. પશુઆ ઓર મિનખારા સ્વાસ્થ્ય સુરક્ષિત રખબા ખાતર પાલતુ જિનાવરાઓ ટેમ માથે ટીકાકરણ કરાયો જાણો જરૂરી હૈ. ઓર અબે આખિર માય ખાસ ખબરા એકર ફેરું. केंद्रीय मंत्री अमित शाह कया सुधार डिजिटलीकरण और पेशेवर प्रबंधन सु सहकारिता रा हल्का माए घणो पड़ा बुझियो है. करौली जिला रा 5 बांध सु गंभीरी नदी और कमांड क्षेत्री री नहरा माए पानी छोड़कारी शुरुआत भी. राज्य में गंभीर अपराध माए 4% सु बत्ती की कमी डीजीपी राजीव शर्मा पुलिस उपलब्धियां रो ब्यौरो पेश करियो. और प्रदेश का 13 जिला माए काल बरसात रो ऑरेंज और 20 जिला माए येलो अलर्ट जारी. इन सागे ही प्रादेशिक समाचार बुलेटिन अठोई पुरुपियो माखलो आगलो समाचार बुलेटिन काल सुमारे 9 हिंदी माए प्रसारित करियो जावेला. नमस्कार.
1: हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं. एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर इस वक्त शाम के 7 बजे हैं. प्रस्तुत कार्यक्रम चौपाल.

0: जल स्तर ने स्थिर करवा में भी आ मदद करे है ने बीजी बात के पर्यावरण संरक्षण बारिश नो पानी जे सड़कों ऊपर बही ने आपड़े बर्बाद थई जावे एनो सही उपयोग थाय। तो किसान भाइयों आपने कहवानो मतलब ई है कि आना बारिश ना समय में आपने आ वर्षा जल नो संग्रहण ने संचयन करवो जरूरी है क्योंकि अगाड़ी आबावारो समय जे है एना समय ने देखते रहिए आपने अवरतको आ वर्षा जल नो संग्रहण करवो पड़ेगा। देखो किसान भाइयों सोरो पूरो भर्यो तो को एने बदा बात बाद में करंगा आपने अपने सोरा ऊपर समय समय ऊपर केने केने भाई ने लावी ने बात करा वह ने एना अनुभव जे हैं ये भी सोरा ऊपर साझा करा हा। एना सिलसिला में आज एक भाई थी की बात थी थी तो सब थे की पहले एना भाई ने बात हमरा ने पछे बीजी बात करा हा।
1: देखो अपने आ किसान भाई जे मानसून नी खेती करी रहे ठीक है ने आ पानी वाली खेती तो एना खेती में आपे हूँ करवो चाही जाओ या कई बुआई करी के पास
2: आने खरीफ की फसल के हम पानी वाली
1: अच्छा वाह वाह
2: मुख्य फसलें हैं जैसे कि चावल हैं धान के मक्का है अरहर है कपास है सोयाबीन है ये अपना नहीं है उधर है सलाह
1: बिल्कुल बिल्कुल नरेश भाई देखो आज तुम्हें फसलें बताड़ी है तो हमारे हाँ। कई कई करी मिली बुआई करी के पास ही है
2: बुआई करी है नहीं सोयाबीन करी है धान करी है
1: अच्छा अच्छा
2: मक्का ने कई करी है
1: बिल्कुल बिल्कुल पर नरेश भाई देखो आप बुआई तो करी रहे किसान भाई પણ આની બુવાઈ મેં વિશેષ કરીને કિસાનભાઈ ને નિવેદન કરવું ચાહ અને આપ સબ જાણી જાઓ કે આ જે બુવાઈ કરો એના મેં પ્રમાણિત બીજ લાવીને બુવાઈ કરો તો કિસાનભાઈ ને બે પૈસા વધારે ફાયદો થશે તો એના પ્રમાણિત બીજ બદલે હજી બી ઘણા ભાઈ ને બુવાઈ બાકી એને કામ ચાલી બી રહ્યું તો એના ભાઈ ને હું કેવું ચાહો કે પ્રમાણિત બીજ લાભવું જોઈએ કે નહીં લાભવું
2: જોઈએ ને કેમ ને બિલકુલ લાભવું જોઈએ આપણે હર સાલ આપણે બુવાઈ કરી કરે એના બીજ ને તો પછી કમજોર થઈ જાય
1: અચ્છા અચ્છા
2: ઉત્પાદન હા પ્રમાણિત આવે એમની થોડી દવાઈ વગેરે બી મિક્સ આવે અચ્છો સાળો સાળી ને આલી
1: બિલકુલ બિલકુલ
2: એના ખાતર હું હોય કે આપણને જરા ઉત્પાદન મેં વૃદ્ધિ આવે એટલે હું કહીશ કે હું કે એક બે સાલ બાદ બીજ પ્રમાણિત કરીને લખવું જોઈએ
1: બિલકુલ દેખો પણ આ આપણે આરામે કહ કે ભાઈ એ બુવાઈ કરે તો એના મેં એક ભૂમિ પ્રબંધન કરીને એક વિષય હે તો ભૂમિ પ્રબંધન મેં કિસાનભાઈ હું હું ધ્યાન રાખવું પડે
2: ખેત તૈયાર કરી દેવું
1: અચ્છા
2: બારિશ પહેલા ખેતની જુતાઈ બઢિયા કરી લેવી પાટો વાટો મારવો પડે તો મારી દેવો મિટી જરા આપણે તાકી પેલું થઈ જાય પાણી સોકવાની ક્ષમતા આવી જાય તાકી હું કે મોટો મોટો ઢેર હે તો પછી કેવું ઉગે નહીં ઉગે એમ
1: એમ
2: એ પછી હું એમ કે પેલો પાટો વાટો સબ વ્યવસ્થિત થઈ જાય મિટી આવી જાય પછી જલ્દી ફસલ નીકળી આવે
1: બિલકુલ બિલકુલ તો દેખો આના સમય મેં નરેશભાઈ એક આ ધાન વાળી ફસલે બી કરે અધિક પાણી વાળી
2: બિલકુલ
1: ચાવલ કે તો એના બદલે કિસાનભાઈ કેવા પ્રકારની નર્સરી તૈયાર કરે કે પછી રોપાઈ કરવી પડે કે એના બારામાં કિસાનભાઈ
2: બે તીન પ્રકારની અલગ અલગ જેસે કિસ્મ અનુસાર
1: અચ્છા અચ્છા
2: રોપાઈ માં બી ધાન ની આવે ને આમ જેસે બુવાઈ કરતો તો બુવાઈ ટ્રેક્ટર થી થાય એ બી ધાન જેવી જેવી આપણે એની કિસ્મો માટે કઈ કિસ્મ ના તમે ચાવલ કરી રહ્યો છો ધાન કરી
1: રહ્યો અચ્છા અચ્છા
2: બુવાઈ વાળી આવે તેને પહેલ હું કે રોપ કરી દે એમનો
1: હા હા
2: રોપ કરીને પછી એના પોદન ઉખાડી લે
1: એ હોય રોપ કરી નર્સરી કહેવાતી
2: હોય નર્સરી
1: બિલકુલ બિલકુલ
2: એ ઉપાડીને પછી એને એક નિશ્ચિત દૂરી માટે સેન્ટીમીટર જેસે 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર માટે પોદો લગાડવું પડે
1: એ આપણે પેલા પહેલા સમયમાં ગૌવા ગેડવા
2: ગૌવા ગેડવા કે કહેતા
1: એ જ કહી જાવ કે
2: ઠીક છે એમને કોઈ રૂપાઈ વાળી
1: અચ્છા અચ્છા અચ્છા એક આ મક્કા અને અરહર ની ખેતી ભી આના સમય મેં કરે હે તો મક્કા ની કઈ કિસ્મ એવી હે કે અધિક ઉત્પાદન આલે અને આમ તો દેખો બાંસવાડા મેં આપણે મકી વાળું ક્ષેત્ર ખૂબ ગણાઈ રહ્યું હોય અને ખૂબ ભાઈ મકી કરી બી જાય તો કિસાનભાઈ ને મકી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ
2: કરવી જોઈએ ને જે પાણી ને વધારે રહે એના ક્ષેત્રમાં હોય કે મક્કી અચ્છી પેદાવાર થાય
1: હા હા
2: આપણે આની હતી તો હું કે જ્યાદાતર નમી યુક્ત વધારે રહે
1: જી
2: બાકી આ કુશલગઢ બેલ્ટ કલિજરા બેલ્ટ હોણી હતી તો તમારે જબરજસ્ત મક્કી ઉત્પાદન
1: અચ્છા અચ્છા
2: એના ઉન્નત બહુ સારી કિસ્મ આવે
1: હા હા
2: એવી કિસ્મ લાવીને જ બોવી જોઈએ કે જેમાં જ્યાદા ફાયદા મળે કિસાનને તાકી એના પારિવારિક સ્થિતિ બી સુધારતા
1: देखो नरेश भाई आतंक साल की खेती नहीं बात है, किसान भाई खेती

0: જ આહે પણ ખેતીને હાથે હાથે અન્ય જે આપણે પૈસા ધંધા હે એવી કરીને કિસાનભાઈ બે પૈસો આ કમાઈ શકે તો એને બાદ આપણે જે ખેતી કરી રહ્યા છે એને હાથે હાથે જે નિકમ કે એને હાથે બીજું શું કામ આવી શકે તો આ એના મેં આપણે કિસાનભાઈ બીજા કયા ધંધા કરી શકીએ
1: જેસે ખેતી હાથે ઘણા રોજગાર જોડી લે જી પશુપાલન ભી હે સબ્જી વગેરા હે બાગવાની હે કાઈ ભી કરી શકો
0: ખરી ખરી
1: બિલકુલ એના હારું પછી સબ્જી હે ભી આપણે માર્કેટ માં ઘણી વેચાઈ જાય તો કમ કમ ને વધારે ને તો કમ કમ વિગમે ભી કરીને પછી ઉત્પાદન લઈ શકે કિસાન ચાહે તો
0: દેખો આના મહિના મેં આપણે વિશેષ કરીને કઈ સબ્જી અગર કિસાનભાઈ કરવો ચાહે તો કઈ કઈ કરી શકે
1: આ મહિના મેં જેસે કો ભીંડી હે લોકી જેને આપણે
0: હાલ
1: કે
0: બિલકુલ બિલકુલ
1: એના બાદ તોરિયા હે કરેલા હે ખીરા હે ટીંડી એવી ઘણી સબ્જી હે જે આવડેના મોસમ માં આપણે કરી શકીએ
0: તો આનું પૌધરોપણ ની પછી હાથે કરવું પડે
1: બેંગન મિર્ચ એના હારું જેસે કે ફૂલગોભી હે એના હારું પૌધા ને પહેલા નર્સરી તૈયાર કર્યું
0: પહેલે
1: દાનવાળી કરે ને આપણે એમને અન્ય બી બીજ થોડા થોડા નાખીને હેતર ઉગાડી દેવો ને પછી એમની રૂપાઈ કરી દેવી
0: કરી શકીએ તો કિસાનભાઈ વાસ્તવમાં દેખો ખેતીને હાથે હાથે આવા જે ધંધા હે ને આના મેં કઈ વધારે લેવા જવું પડતું નથી કિસાનભાઈ ને અધિક મહેનત ની આવશ્યકતા નથી ને ભાઈ આ કિસાનભાઈ અગર આ સબ્જીવાડી નો ધંધો કરે તો દેખો નરેશભાઈ આના મેં ફાયદા બે પાસા હો કે આ સબ્જીવાડી કરે તો એક તો ગોળનું ભી સાલે સ્વયં શુદ્ધ ખાઈ શકે
1: ને
0: બજાર મેં વેચી શકે ને રોકડી આવે પાછી આજકાલ તો આપ જાણી રહો કે રોજ ના પૈસા કિસાનભાઈ ને હાથ મેં રૂવે
1: સબ્જી એટલે તરત પૈસા
0: હા ભાઈ હર કામ બજાર મેં કઈ સામાન લાવવો તો રૂપિયા ની આવશ્યકતા પડે ને આપણે ખેતી ઉપર બેઠા એ તો ચાર મહિને ફસલ આવે ને પછી બેસો પણ આવી જે રોકડી આવે કરે બિલકુલ બિલકુલ ને નરેશભાઈ દેખો હવે જાતે જાતે કિસાનભાઈ આ સબ્જી નો ધંધો બી કરે આ કોઈ બાગવાની વિષય ઉપર અગર કિસાનભાઈ રુઝાન રાખે તો એના બારામાં કિસાનભાઈ ને કઈ કેવું ચાહો કે
1: આપણે આપણે આ ફળ વાળો તો જ્યાદા નથી કરતા ફિર ભી અગર અચ્છી જમીન હે કરી શકે તો આમ હે અમરૂદ હે નીંબુ હે કેલા હે એની અગર ખેતી કરા તો એટલે ભી અચ્છી આમદની કેમકે આજકાલ તો બધા કોઈ
0: બિલકુલ
1: ફળ વગેરે તો ખાસ હે
0: ઓહો ફલ તો ભાઈ દેખો હર કામ મેં હવે ફલ ની આવશ્યકતા પડે ને આપ દેખી જાઓ કે હવે આપણે ગરમીના સિઝન મેં લીંબુ કેટલા હું ભાવ બેસાડો પાછો તો કિસાનભાઈ અગર લીંબુ ને બેચાર કરી દે ને એના તો લીંબુ તો આવે છે પાછા ગેરનો ખાવા બી હશે ને બજાર ને વેચી શકો એના મેં તો દુનિયાભર નો ભાવ મળે તો એવી વાત હે તો કિસાનભાઈ આ બાગવાની ભી કરી શકે ને આવા ફલ રોકી શકે
1: કરી શકે
0: બાગવાની બિલકુલ
1: ઘણા હોય કરી શકે
0: નરેશભાઈ દેખો આપ સોના ઉપર આવીને આટલી બઢિયા જાણકારી આલી રહ્યો ને આપણા કિસાનભાઈ રેડિયોને માધ્યમથી તમારી વાત બી સાંભળી જાય તો હવે જાતે જાતે કિસાનભાઈને આપ હું સુઝાવ આલવો ચાહો કે આ ખરીફની જે ફસલ હે એના મેં સમય ઉપર બુવાઈ થઈ જાય તો
1: થાય
0: તો બતાડી શકો
1: હે માર્કેટ માં આપણે દેખ હતા પણ લાગે કે ના વાસ્તવ માં ઘણી કિલ્લત આવી રહી
0: છે કિસાનભાઈ ને આસાની થી ઉપલબ્ધ ભી થઈ રહ્યું
1: છે મળી ભી રહ્યું છે પણ એક એક ભાવ દિક્કત ભી આવી રહી છે થઈ શકે યા તો હવાયાત ને થઈ રહ્યું હોય આવી નહીં હોય
0: લેટ ભી પહોંચી
1: લેટ પહોંચી હોય
0: પણ મળી રહ્યું હોય
1: મળી રહ્યું
0: હોય કિસાનભાઈ આ તરીકે થકી ધંધો કરે ખેતી કરે તો ફાયદો થઈ શકે નરેશભાઈ આપ સોરા ઉપર આવીને આજે બઢિયા જાણકારી અમારે કિસાનભાઈ અને સોરા ઉપર વધારીએ એના બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ રામ રામ
1: રામ રામ
2: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर इसमें शामिल है शास्त्रीय संगीत नृत्य साहित्य नाट्य विधाएं धारावाहिक वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in याद रहे www.prasarbhartiarchives.co.in
3: किसान भाइयों देखो आपने नरेश भाई की बात सांभळी है

0: ને બુવાઈના સમયમાં એણે હું હું સાવધાની રાખવી એ બી આપણને વધારી હે. દેખો કિશનભાઈ, સરકારની તરફથી જે જે યોજનાએ આવે હે એની યોજનાનો લાભ લેવો જે હે એ આપણે બદલે હે. કેમ કે સરકાર તરફથી યોજનાએ તો ઘણી ચાલુ થાય, પણ એની જાણકારી લઈને એના લાભ લેવા હે એ આપણી માનસિકતા રહેવી જોઈએ. કૃષિ વિભાગને તરફથી બી કિસાનોને ઘણી પ્રકારની દેય સુવિધાએ મળે હે. આમ તો કિસાનભાઈઓ, કૃષિ વિભાગ તરફથી હર સંભવ પ્રયાસ એ રહે છે કે કિસાન કેવી બઢિયા તરક્કી કરે ને એની આય જે છે એની બઢોતરી હરતે કરી શકે. ખાસ કરીને કૃષિ વિભાગ કિસાનને સબસિડી આપે છે ને ફસલ બીમા, વિત્તીય સહાયતા, તકનીકી જાણકારી ને બજાર સુવિધાએ જેવી કઈ સારી સુવિધાએ આપે છે, તાકી એની આય વધે ને કૃષિ કાર્યમાં બી આસાન એને તરીકા મળી શકે. દેખો, કૃષિ યંત્ર સબસિડીમાં બી ટ્રેક્ટર હે, પાવર ટ્રીલર હે, આવા કૃષિ યંત્રની ખરીદ ઉપર બી આપણને એનો જે માપદંડ હે એનાને અનુસાર આપણને સબસિડી મળે હે. આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હે, સિંચાઈ સુવિધા હે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હે, માનધન યોજના હે, આગે યોજનાએ ચાલે હે. કિસાનભાઈઓ, આવી યોજનાની આપણને જાણકારી રહેવી જોઈએ. સરકાર તરફથી ઘણી યોજના એવી હે જે કિસાન બદલે હે, આમ જનતા બદલે હે, તો એના બદલે આપણને જાગૃત રહેવું પડેગા, શિક્ષિત રહેવું પડેગા. ભલે શિક્ષિત ન હો તો પંચાયત સ્તર ઉપર ગ્રામસભામાં જઈને આપણને જાણકારી લેવી પડેગા, કૃષિ પર્યવેક્ષક સાહેબને પૂછવું પડેગા, સરપંચ સાહેબ થકી જાણકારી લેવી પડેગા, જન નેતા જે હે એના થકી જાણકારી, યા અનુભવી કિસાન જે હે એના થકી જાણકારી લઈને આપણે આવી યોજનાનો લાભ લઈ શકું. તો કિસાનભાઈઓ, દેખો સોરા ઉપર આજે આપણે ખરીફ ફસલમાં ઉર્વરક સંબંધી વાત કરી હે, એને બાદ આ ભાઈની વાત બી સંભળાવીએ, સોરા ઉપર સંદેશ બી સંભળાય. હવે હંજેવનના ટાઈમમાં પહેલે બઢિયા સુપાઈ અને ભજન સંભળાવા, ભજનને બાદ આપણે બીજી વાત કરાવ.
1: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माही चैनल. आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR. आप जैसे ही टाइप करेंगे, यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल. याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.
2: अरे सतगुरु जोगी जुगत में, अरे मुकत स्वरूपी हंस, हरि राम का गा मिला रे, तुरत बदलिया वंश.

0: ગરમીમાં આપણે લૂ ચાલે છે, તો એ દોની સાઈડ અમે એની ઉત્તર પશ્ચિમ કી દિશામાં પહેલી આપા ચોકસી કર રાખા કે આપા હવાને રોકા, તો ઉન્હોને બોલા થા કે જા કે વિન્ડ બ્રેક કે આપણ વૈસે વિન્ડ બ્રેક કો આપા લગા લ્યા તો આપા બહાર વા છોટા છોટા પૌધાને દેખભાલ કર સકા છા. તો પહેલો કામ આપણો માટી પાણી કી જાંચ કરાવો, ફેર ઉકે બાદમાં આપા વિન્ડ બ્રેક લગાવો, ફેર ઉકે બાદમાં આપા તૈયારી કરા છા કે જ્યાં બાર એ ટાઈમ પર જ્યાં બાર બારિશ શરૂ હોળી છે, શ્રાવણ કો મહિનો એક મહિના છે સાઠ શરૂ હોગો, તો એ ટાઈમ પર આપા જો ભી આપા જયપુર જિલ્લામાં આપા જો ભી ફળદાર પૌધા આવડા છે, બેર છે, બીલ છે, લેસવા, નીંબુ, કરુંદા, એ જો ભી લગાવા આગા હિસાબ શું આપણને પેલી કઈ છે નિશાન લગાવવું પડે, અને નિશાન લગાડ ફેર ખાડો ખોદને પડે. તો આપા પોધ આપણા બગીચામાં પેડ ખાડામાં લગાવાશું એક મહિના પહેલી, 20-25 દિન પહેલી આપણે ખાડા ખોદ લ્યા, કોઈ 2-3 ફીટ કો ખાડો ખોદ, હું માટીને અચ્છી તરહ શું આપણા સૂરજ કા તાપ શું તપાવગા, તું ખાડામાં જતરા ભી આપણે જીવાણુ કીટાણુ જો ભી હોગા ને વો ભી મર જાઓગા, માટી ભી થોડી સોળી હો જાઓગી. આ ફેર ઉકે બાદ મેં શ્રાવણ શરૂ હોય હું શું પહેલી આપણે કાંઈ કરા, હું માટીમાં 20-25 કિલો ગોબર કો ખાદ, 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, 1 કિલો આપણે જો નીમ કી નીમોળિયા બને છે ઉકો ખળ ઉને કૂટ અરાને માટી મિલારું આપણા ખડ્ડાને પાટ દેવા. અબ જા પાટ દે તો શ્રાવણ કે બાદ ના શ્રાવણ કી જીમ જીમ રીમ જીમ ચાલ બે લગ જાઓ, તો 3-4 બારિશ હો જાઓ તો આપણા ખાડા કી માટી બેઠ જાઓ. અબ વાત આગી કે કઈ કે અબ કશા પેડ લગાવા, તો આપણે મતા નહીં પેડ બતાવે જે આવળા છે કસી કિસ્મ કો લેવા, તો આવળામાં આપણે જયપુર જિલ્લામાં ચકૈયા છે, બેર મેં ગોળા હૈ, સેવ હૈ, આપકે બીલ મેં હૈ આપકે નરેન્દ્ર બીલ 4 નંબર, નરેન્દ્ર બીલ 5 નંબર, પંત સુજાતા, ઓર આપા અગર માન લો વાત કરા આપણે નીંબુ કી તો કાગજી છે, બારામાસી છે, બાલાજી છે, કરુંદામાં ભી આજકલ તો ગુલાબી ગુલાબી કરુંદા જીને અમેરિકન પિંક બોલા વાહ હૈ હરો કરુંદો હૈ. અહીંયા આપા અલગ અલગ બઢિયા કિસ્મ કી આપ આપણા સરકારી નર્સરી છું યા આપણે જો સરકારજી જી નર્સરીને રજીસ્ટર્ડ બગી કર રખ્યો મુંડે શું આપા પેડ લેવા ઘણા આપણને કઈ વાર કિસાન ભાઈ આપ બડો ધોખો ખાજા કાંઈ કે આપણને જો રસ્તામાં ચાલવાળા પ્રાઇવેટ નર્સરી એ 1200 ઉપર ટ્રકમાં ભર લે વાળા એસા પેડ દે જાઓ ફેર તે બાદમાં વો કાંઈ છે કે હું ટાઈમ પર તો થાને ફળદી કે કોને 3-4 સાલ બાદમાં આવે ઓર એમાં તો ફળી કોણ આ રહ્યા કાંઈ છે. તો આપ પહેલી બઢિયા વેરાયટી કો પૌધો લ્યાર બડી જગ્યા સુ બઢિયા રજીસ્ટર્ડ જો ગવર્મેન્ટ જીને અપ્રૂવ કર રખી છે ઉના શું દઉં જગ્યા શું આપ લ્યા, તો આપણને ધોકો કોણ ને આપ બઢિયા કિસ્મ કો પૌધા લગાવો. પૌધા લગાયા કે બાદમાં ઊંબા આપ અચ્છી તરહ બડો પૌધો હોય તો આપણે કોઈ ભી નીમ કો ડંડો લગાડું કે થોડી સપોર્ટ કર દ્યા, ફેર ઉમે રોજીના પાણી દેવા, રોજીના પાણી કરતા જતરા ઉમને જડાને ચાલે ને અતરા આપણે પાણી દેતા રહેવા. તો અહીં આપને દેખાગા માં કિસાન ભાઈ તે અગર એ પૂરી બાતને ધ્યાન રાખાગા અને સહી ઢંગ શું કરેગા તો આપણા 2-3 સાલ તક જે આપણા આપણા બચ્ચાને કેર કરા અહીં આ પેડ પૌધા કી અગર સંભાળ કરા તો બઢિયા ઢંગ શું આપણા બગીચો લગા શકા છે.
1: શ્રોતામાં નવલકિશોર ગુપ્તા વિશ્વ વિશેષજ્ઞ ઉદ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચોમુ આપણી સાથ છે. બહુત હી બહેતર તરીકા સે બતા રહ્યા છે ભાઈ ફલદાર પૌધા કા જો બગીચા છે વે કી તરીકા સે લગાણી ચાહી છે, કઈ કઈ ફાયદા છે ઓર કી તરીકા સે લગા રહા હું બત્તો ફાયદો લે સકા છે. અબ વાત ગુપ્તા સાહેબ જબ ફાયદા કી હો રહી છે તો આપસે યે ભી જાણવું ચાહું ના કે બગીચા સે વર્ષભર આમદની લેવા કે લીએ માં કા જો ભાઈ લોગો છે જો કી બગીચો લગા રાખ્યા છે યા લગાવા કી સોચ રહ્યા છે વે કાયશા તરીકા અપનાવે કે વાને આમદની કા તોર પર ભી કુછ ન કુછ મિલતો રહેવે તાકી આર્થિક સ્થિતિ મજબૂત રહેવે ઓર બત્તો ઓર ભી કામ કરવામાં ઉનકો જી લાગે.
0: આ વાત આપણા કિસાન ભાઈ જબ ભી કોઈ ભી કામ કરે જતરો માં પૈસા પેદા ના હોય તો કેમ કરો કો, તો અબ યે બાત સહી છે. આ ફેર યા ભી કોને કી એક સીઝન મે પેડ આપણને મિલ ગયા દૂસરા મહિને મિલે, તો માકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચોમુ ટાંકરડાસુ મેં એક એસો પ્લાન બનાયો છે માકે જયપુર જિલ્લા કા માકે કાશ્તકાર ભાઈ આ કે લીએ કે અગર કાશ્તકાર ભાઈ આપણે પાસ માં કરે મેં બતાઉં જે તરીકા સુ 50-50 પેડ યે 5-6 તરહ કે પેડ લગા લે, જૈસે મેં પહેલા આંવળા ફિર બેર ફિર બીલ લેસવા નીંબુ કરુંદા ये 6 पेड़ है. अगर आपने 50-50 पेड़ लगा दिए करूंगा तो आपने बाढ़ पर लाग बकरे छे तो ते देखो अब इस से पूछेगा कि कहीं आने लगा लिया ते जानो तो आपने दिवाली बाद में आंवलो शुरू हो जाओ जे दिवाली बाद में आंवलो शुरू हो जाओ तो ये आपने महाशिवरात्रि तक चाले और महाशिवरात्रि पर फिर आपने बोर शुरू हो जाओ बेर शुरू हो जाओ जो होली तक चाले फिर होली के बाद में आपने बील शुरू हो जाओ जो आराम से बील था के 60 तक चाले और जेठ 60 में था के લેસો ભી આ જાઓ और फिर जहां ये बारी खत्म होते ही तक अब नींबू शुरू होगा जो आराम से बाद वातक चाल।

0: જવાના તો થોડો અનુભવ છે, પણ જો નયા નયા લગાવવા કી સોચ રહ્યા છે, વે ફેર ઉકે બાદ મેં કાંઈ કાંઈ કામ કરે જે અમારા આપ બતાઈ રહ્યા છે, ભાઈ તીન ચાર ઘંટા રોજના કામ મેં દેવે તો કરવા કા કામ કાંઈ છે જીસું કી બઢિયા પેદાવાર હો બતાવો સા.
1: યા બહુત બઢિયા બાત છે, ક્યોંકી બગીચો લગાયા બાદ મેં યા તો છે કોને કી કામ હોગો, કામ હોગા અબ ઉંડા સુ આપનો કામ શરૂ હોય છે.
0: બિલકુલ
1: યો કો ના અબ આપ શરૂ, પહેલી કામ તો સબસુ જ્યાં પેડ આપણ લગા દિયા, પેડ આપણને મેં પહેલી થાને બતાયો છો કે જી દિન આપણે જીમ જીમ બુહાર ફુહાર ચાડ્યો શામ ને ચાર બજે બઢિયા જડા ઉના ડિસ્ટર્બ ન હોય ત્યાં ખાડા કે બીચ મેં લગાવો. બીજો પેટ બડા બડા હોય છે તો હું કે આપ પહેલી સપોર્ટ લગાવો તાકી હાલે ડૂલે ને, આ ફેર ઉમાં પર રોજીના ઉમે જત્ર ઉમાં તે પાણી દેતા રહ્યો. સૌથી પહેલી કામ ઉમાં પાણી દેવાકો છે, ક્યોંકી જડા આપણે મુલાયમ માટી નહીં ચાલ બકરે છે, સૂકી માટી હોગી તો જડા ચાલી ગયો, શું પહેલી માટી સૂકી રહ્યું જડા શું જાવ આપણો પેટ મર જાવો. તો એક તો પાણી ખો દેખભાળ, ફેર જ્યાં જ્યાં પાણી દેવો તે વરસાદ ને જાણો છો ઘણી ગોધેડો જાવ આપણે થાવડા મેં તો ગોધેડો જાવ જેને આપણે ખરપતવાર બી બોલા ઉને ટાઈમ ટુ ટાઈમ સાફ કરતા રહ્યો. આ ફેર મેં નામે એક વાર થી જાણો છો કદી કોઈ દિમાગ આ જાવ કદી કોઈ લટ આ જાવ તો આપા હું કીધી દવાઈ મેં નામે એક વાર ચલા દ્યા તો ઉપર જો નયા નયા પેડ ને આ ખા કોણ શકે તો યા તો બાત હોગી. ઓર એક ઓર બાત છે કે આપણે જે ગ્રાફ ટેડી જે પોદા લે રહ્યા છા કઈ વાર આપણે દેખા છા કે જેમ બે શું કલમ લાગી રહી છું કે નીચે શું કે ફૂટાણ આવો શરૂ હો જાવ છે તો હું ફૂટાણ ને પહેલી અઠાતા રહ્યા મેં તો કઈ વાર આવ્યા છું ઉભા બડી હો જાવ છે તને ગ્રાફ્ટ વાળી કલમ વાળી ફૂટાણ દીખી કોને તો અરજી મેં તો લગાયા તો બઢિયા પેડ છા ફેર બાદ મેં ફલ કસવારે છે તો ઉભા ધ્યાન ના દે બાપા આપણો ઝાડ બન જાવ છે. અબ ઈ કે બાદ મેં દો તીન મહિના તક તો અહીંયા કરતા રહ્યો સફાઈ સુપુરી રહી સબ કરતા રહ્યો. ફેર તે જાણો છો કે ફેર જ્યાં આપણે બગીચા બહાર આપણે શ્રાવણ ભાદવ અમે લગાયા અને ફેર બાદમાં આપણે તીન ચાર મહિના બાદમાં પાડભર લાગ જાવ છે ઠંડા જાવ છે. અબ ઠંડ બતાની તો આપણે જેમ આપણે ખુદી રજાઈ ઉઠા છે તો બગીચા ને ભી તો ઉડાણું પડોગો ને નહીં તો અમર જાઓગા. તો આપણને ફેર કઈ છે ઉને કૂચા શું યા કોઈ ભી પાણી શું ઉને ઉને ઢાકર અમારી સુરક્ષા રાખો દો તીન મહિના, ક્યોંકિ નયા નયા પોતા છે ને બડો પેડ તો ચોકો ને તો આપણે ઉને ઠંડ શું દેખભાળ કરા. આ ફેર જે વો ધન શું ઠંડ નીકળ જાઓ ઉને ઠાઓ આ ફેર બઢિયા ગોબર કો ખાદ દેર વાપિસ ઉને બઢિયા ઉને ખુરાક દો ખુરાક દે અને પોદ કી કટાઈ છટાઈ ભી કરો ક્યોંકિ ઉને આપણે સેપ દેંગા બઢિયા સેપ દેંગા તો આપણને બઢિયા ઘેર ઘુમેરદાર આળો પેડ હોગો. તો અહીંયા આપણ થોડો થોડો ધ્યાન રાખા રોજીના હર પેડ ને. ઓર દૂસરો એક સૌથી મોટો બાત કે આપણે જીને બગીચા લગાવ્યા છો કિસાન ભાઈઓ એ સૌથી બઢિયા છે કે આપણ તાર બંધી કર ઉને પૂરી સુરક્ષિત કરા. બકરી ઘૂસગી એક બાર બકરી ખાગી તો પેડ ખતમ હોગો કોઈ ભી તો જાનવા સુગુઆ કી સુરક્ષા કરતે રહેના ચાહીએ. તો આ તો ચાર બાતા છે જેને તે ધ્યાન રાખાગા તો તે બગીચાને બઢિયા સુ પનપા શકો છો.
0: વાસા બહોત હી બાતા તો આપ બતા દિયા. અબ કોઈ એસી બાત જો કી મોટા રૂપ સે વિશેષ ધ્યાન રાખકર કાષ્ટકાર ભાઈ કરેલા તો ઓર ભી બત્તો ફાયદો લે સકેલા ઓર ભી જવા કો જો શ્રમ છે મહેનત છે ઉમે બચત કર સકેલા વા ભી બતાવો.
1: મારા સારા કિસાન સગળા કિસાન ભાઈ તો યા અનુરોધ છે કે તે એક બાર બગીચો લગાવાશુ પેલી તાકે નજદીકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે યા માન લો જો ભી તાકે સુપરવાઇઝર જો છે એક બાર તે ઊંડાસુ ડંગસુ પૂરી રાઈ લો. ઓર દૂસરી બાત છે કે પોદા જો સૌથી બડી મોટી બાત છે વા તે એક સરકારી નર્સરી શું યા પંજીકૃત નર્સરી શું લેગા ઉકે અલાવા કોઈ દૂસરી જગ્યા શું ના લેગા ક્યોંકિ ઉમાં થાને ગઢો ગઢફટ હો શકે છે ક્યોંકિ બગીચા આજ કી આપણોના આપણો 25-30 સાલ કો ક્રમ છે. તે દો બાતે ધ્યાન રાખે લગાવા શું પહેલી ઉમાં આપણને કાંઈ કાંઈ દેખનું છે ઉને અચ્છી તરહ સમજ લ્યો જી કે બગીચો લાગ રહ્યો છે ઉને દેખ લ્યો ઓર એક પૌધા સહી ઢંગ શું લેના છે એ દો બાતા કો તે બઢિયા ધ્યાન રાખેગા તો તે બહુત આપકા ક્ષેત્ર મેં બહુત બઢિયા ઢંગસુ બગીચો લગાર બઢિયા આમદની પ્રાપ્ત કર શકો છો.
0: વાસા બહુત હી બઢિયા વિસ્તાર સે બતાયા આપ કી ફલદાર બગીચા ક્યાં લગાણી ચાહીએ જે વાકી દેખભાલ કરતી સમય ભી કુંકુણ સી મોટી બાતા છે જાકો ધ્યાન રખણી ચાહીએ જે. શ્રોતામાં નવલકિશોર ગુપ્તા વિષય વિશેષજ્ઞ ઉદ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચોમું સુ આજ આપના કાર્યક્રમમાં પધાર્યા ઓર આપણે ત્રી મહત્વપૂર્ણ જાણકારી દિયા ઈ તાઈ આકો ઘણા માનસુ ધન્યવાદ સા. आशा जी आपका भी बहुत बहुत धन्यवाद. जो नवल किशोर गुप्ता जी से इतनी चौकी जानकारी दिलवाया सा नया बगीचा की स्थापना और वहां की देखभाल किया कर रहा बहुत ही बेहतर तरीका से नवल किशोर जी बताया कि की तरीका से कसी कसी चीजों को ध्यान रखनी चाहिए और कसी बातें ध्यान में रखकर आपने जो किसान भाई चाहिए या और कोई भी नया बगीचा की स्थापना कर रहा है वह ध्यान में रखकर करे.
2: ये देखो सही समय है क्योंकि जगह नया बगीचा किसान में जगह फलों का बगीचा लगाना चाहूं तो अब मानसून जो को समय चल रहे तो ये टाइम तैयारी करके कि अगले समय में घर में या खेत में कौन कौन सा फल अपन चोखा लगे कौन सी आप बेचना चाहूँ।